ડેશ માઇલ મેં ચેક પોસ્ટ ભરસા અપઘાતી હમલો છ પોલીસ અહેલકારન સમેત 12 જણા શહીદ 35 કા વધિક જખમી અપઘાતી બમ્બાર બારૂદ સા ભરેલ ગાડી કે દરા સંદા મેં અમન મેલા ચેક પોસ્ટ સા ટકરાયો શહીદન મેં છ પોલીસ અહેલકાર બ કસ્ટમ ઓફિસર બરતુ અને એક બાર ભી શામિલ જખમીન કે ખણી વેંદડ એમ્બ્યુલન્સ તે ભી ફાયરિંગ બ રઝાકાર શહીદ 3 જખમી સિક્યુરિટી ફોર્સિસ ઇલાકે મેં પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કરે છે સદર આસિફ અલી ઝરદારી વજાદમ શહબાઝ શરીફ ઘરુ વજીર મોહસિન નકવી બેન પારા ચેક પોસ્ટ તે હમલે જી મસમત ઇન્સાની જાનન જે નુકસાન તે દુખ જો ઇઝહાર દહેશતગર્દન ખિલાફ કાર્યવાહી જારી રખણ વારે અઝમ જો વર જાઓ